માણસો બાણ યા પંગડાન ગાયલો હો આશિલો ઉડપાચો માણો આણી આતા જુજે સંતાન કોતાણી સંગાતી ગાયતાત દેખણી.